5મી વધારે કાયતે ગાર્ડ જી તબદીલી જી તબદીલી પાક નેવી જે કચ્છ ગાર્ડઝન જો તે જિમ્મેવારી સંભાલે વર્ત્યું અને વઝીર સૈયદ મુરાદ અલી શાહ ગવર્નર એ કાબીના મેમ્બર સાં ગડ મઝારે કાયતે હાજરી ગુલન જી ચાદર ચાડે દુઆ ઘુરી આજ સિંધ બે પોલીસ ઓફિસર સાં ગડ મઝારે કાયતે હાજરી ભરી સિયાસી સમાજી અગવાણન અને શહેરન જી મઝારે કાયદ આમદ જારી पानी पाकिस्तान की रेड लाइन है भारत सीधी रीत रस्ते ते ना आयो तो सीधी रीत जवाब दिनो वेंदो जंग न पर अमन चाहूं था पर अमन वाली ख्वाहिश के कमजोर न समझो वे इस्लामाबाद में यादगार फतेह की इफ्तिताही तकरीब के खिताब कन्दे वजीर आजम शहबाज शरीफ चयो तो भारत एक तरफो सिंध तास मुआहिदो मुअत्तल कयो पाकिस्तान दा केर भी मेरी अख सां डिसण की जुरत न करे कौम मुतहद हुजे तो केर भी शिकस्त नथो डेई सके असां सब पाकिस्तान जा वारिस आहियूं इख्तिलाफी दुश्मनी में तब्दील न थियण घुर्जनि।